વાંચે બુઝ્યા સાથે ભયા નિરાશ સબ સચ નદરી આયા જાઓ યા તુમ ભયા ઉદાસ રામ નામ રચા કે હર નામ હર ઉમતાર કૌ કબીર કંચન ભયા પ્રમ ગયા સમુદ્ર પાર યુ દિખ સમુદ સલલ કિયા સખ્યા નદી તરંગ સમા બહ ગે